હે શિવ, તમે સુંદર, તમે સત્ય, તમે નિત્ય નિરામય, તમે સંતુષ્ટ ભાવરે પ્રીતિરે મંત્ર જપરે નમ શિવાયર પંચાક્ષરી મંત્રરે તમે અભિમંત્રિત હુઓ આ કૃપા કરુણા ઢાળી દિય, એતિકે કામના માત્ર। પરવર્તી શિલ્પી સવિતા મિશ્ર, શિલ્પી ગાઈ અરક્ષિત પ્રધાન રચના।